0: وعلى آل بيته الطيبين الطاهرين المعصومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. واللعنة الدائمة على أعداء الله أجمعين من الآن إلى قيام يوم الدين. أما بعد، فقد قال الله العظيم في كتابه الكريم وهو أصدق القائلين وقوله الحق: بسم الله الرحمن الرحيم. إنما المؤمنون الذين إذا ذكر الله وجلت قلوبهم وإذا تليت عليهم آيات زادتهم إيمانا وعلى ربهم يتوكلون. آمنا بالله، صدق الله العلي العظيم وصدق رسوله الكريم، ونحن على ذلك من الشاهدين. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي. صلوا على محمد وعلى محمد.
1: بسم الله الرحمن الرحيم.
0: عطوا رفاقكم بالصلاة على محمد وعلى محمد. વિષયને આજે આપણે એક સરનામું આપ્યું છે અને સરનામું છે વધારવું, ઉગમતે કોઈ પણ વસ્તુની અંદર વધારો કરવો. ઇંગ્લિશની અંદર વધારવું કઈ રીતે બોલાવાય? કોઈ વસ્તુને વધારો તો ઇન્ક્રીઝ, બીજું કંઈ બોલ? વધારવું, ઉગમતે. ત્રણ જણને સવાલ આપણે કરીએ કે આ દિનની અંદર ઘણી વસ્તુ, જેને સવાલ કરું એ જ જવાબ આપે, કારણ કે ઘણા ખરા હોય આયતોને સાંભળી અને સમજી જાય. આ દિનની અંદર ઘણી વસ્તુ વધારવાની છે. આપણને કેમ લાગે છે સાથે મળીને શું વધારવું જોઈએ? આ બધાય જવાબ તમારી એની જગા ઉપર છે, પણ જે જવાબ હોવો જોઈએ, જે વસ્તુ આપણને આ દિન વધારવાનું કહે છે, એના માટે મને સમજાવવામાં નથી આવ્યું, અથવા તો એની તરફ મારું ધ્યાન છે જ નહીં. હાલા ક્યાંક એવી વસ્તુ છે કે જે આપણા બધા પાસે છે અને એની અંદર વધારો, સુધારો, ઉન્નતિ, પ્રગતિ, આગળ, ટુ ઇન્ક્રીઝ, ટુ ડેવલપ, ટુ ગ્રો અપ, આ વસ્તુ દિનનો એક ભાગ છે. કેવી રીતે એને કરવું? અને પછી આપણે પોતાથીને પૂછીએ કે આ દિને વધારવાનું તો કયું છે, હું કંઈ વધારું છું? એટલે છેટે નથી જવાનું. આ ત્રણ જણા જ આપણે પૂછે ને, ઓલા કીધું ઇલ્મમાં વધારો કરો, તો એને આપણે પૂછવું જોઈએ કે તું ઇલ્મ વધારવાની વાત કરસ, તારું ઇલ્મ વધે છે? ઓલાએ કહ્યું કુરાન મસ્જિદને જાજુ વાંચવું જોઈએ, તો આપણે એને પૂછે કે તું કહે છે કે કુરાન મસ્જિદને વાંચવું વધારવું જોઈએ, તો વધે છે? ઠીક છે. આ જ પ્રમાણે આ દીને જે કહ્યું છે કે આ વધવું જોઈએ, પણ મારું વધે છે, તમારું વધે છે? એક વસ્તુ છે કે જેને વધારવાની છે અને વધવી પણ જોઈએ. સદવા ઉગમતે ખુદાને કરીમે સૂરે અનફાલ, કુરાન મસ્જિદનો આઠમો સૂરો છે, તો નિશાન છે બે, શપિત્રવિત વ્યક્સિત દ્વ ઇરશાદ રબ્બુલ ઇઝ્ઝત થયો, કહ્યું બિસ્મિલ્લાહિ રહમાનિ રહીમ. ઇન્નમલ મુમિનૂન, નથી આના સિવાય મુમિનો. ઇન્નમલ મુમિનૂન અલ્લાઝીના ઇઝા ઝુકિર અલ્લાહ વજલત કુલુબુહુમ, નથી આના સિવાય મુમિન કે અગર અલ્લાહ સુબહાન વ તઆલા નું વર્ણન, ઝિક્ર, ઉલ્લેખ કરવામાં આવે તો આ લોકોના દિલો થરથરાવા લાગે છે. વ ઇઝા તુલિયત અલયહિમ આયાતુ, અને આ મુમિનો નથી સિવાય એ લોકો કે જેના ઉપર, જેના સામે અલ્લાહની નિશાનીઓ, આયતોની તિલાવત કરવામાં આવે તો શું વધે છે? ઝાદતુમ ઈમાન, અલ્લાહની આયતો જ્યારે આવે તો આ લોકોનું ઈમાન વધે છે. તો આપણો પાછો સવાલ આવ્યો, આના માટે મેં કોશિશ કરેલી છે, મેં મહેનત કરેલી છે, કે જે મોમિનો માટે ખુદાએ સિફત બયાન કરેલી છે કે મોમિનો એ હોય છે કે જેવા હતા એવા ને એવા નથી રહેતા, એના ઈમાનમાં વધારો થાય છે. ચલો વાલા મોહમ્મદ વાલી મોહમ્મદ, હા, થોડું વિચાર કર ખુદાના બંદા, આ ખુદાએ કહ્યું છે મોમિન હોય છે એનો ઈમાન વધતું રહે છે. તું તારી જગાએ, તારા ખૂણામાં, તારા ઘરે, તારી ખુરશી ઉપર, ખૂણામાં જઈને વિચાર, તારા ઈમાનમાં કઈ વધારો થયો છે? કે બે વર્ષ ત્યાં ઈને ઈ જ છો, પાંચ વર્ષ ત્યાં ઈને ઈ જ છો, દસ વર્ષ ત્યાં ઈને ઈ જ છો, કઈ વધારો તારા ઈમાનની અંદર થયો છે? ઝાદતુમ ઈમાનન વઅલા રબ્બિહિમ યતવક્કલૂન, અને નથી મોમિનો સિવાય એ કે જે પોતાનો પૂરતો ભરોસો પોતાના પરવરદિગાર ઉપર રાખે છે. આપણને ચર્ચા આટલી જ કરવી છે આજે, કે ઈમાનને કેમ વધારવું, શું વધારો ઘટાડો કરવો, કેમ ખબર પડે કે આ ઈમાનની અંદર

વધારો થઈ શકે છે? તો ઘણી હદીસો છે, મેં આજે એકને ચૂંટી છે, એના માટે આપણે વિચાર કરી લઈએ અને પછી હર કોઈ પોતપોતાની જગ્યાએ હું આપણે બધાએ સાથે વિચાર કરી લઈએ કે ભાઈ આ બે વર્ષ છે એને એ જ છે, કંઈ છે નહીં ફેર. સવારના ઉઠું છું, નમાઝ પઢું છું, બપોરના ઝોહર અસરની નમાઝ પઢું છું, મગરીબ ઈશાની નમાઝ પઢું છું, રમઝાન આવે છે તો રોઝા રાખું છું, રમઝાન આવે છે તો કુરાન મસ્જિદને પઢી લઉં છું, બાકીની જે વાજિબ છે એને અંજામ અને અદા કરી લઉં છું. પણ મારા ઈમાનમાં કંઈ વધે છે? મારા ઈમાનમાં કંઈ વધારો ઘટાડો થાય છે? કારણ કે ખુદાએ કહ્યું છે કે ઈમાન એક એવી વસ્તુ છે કે જે વધવા વાળી છે. તો એના માટે મેં સવાલ નથી કર્યો. સવાલ કરવા જેવો એ છે કે મને ખબર કેમ પડે કે મારું ઈમાન વધે છે કે નહીં? તો ઘણા રસ્તાઓ અને ઘણા જવાબ છે. એક હદીસથી આજને આપણે ચર્ચા કરવી છે કે નબીએ કરી મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ નબીએ કરીમે કહ્યું છે લા બુદ્દલિલ મુમિને મિન અરબાતે અશિયા. તરજુમો કરો છે, મોમિન માટે જરૂરી છે. આયત શું હતી? ઇન્નમલ મુમિનૂન, નથી આના સિવાય મોમિનો. લા બુદ્દા, જરૂરી છે કે મોમિન પાસે ચાર વસ્તુ હોય, એની જિંદગીમાં હોવી જોઈએ. અને નબીએ કરીમે કેનો શબ્દ વાપર્યો? લા બુદ્દલિલ મુસ્લિમે નથી, લા બુદ્દલિલ મુમિને આલો શું લીલ ઇન્સાને નથી, નહીં, લીલ મોમિન જે ઈમાન લાવ્યો છે એના માટે એના ઉપર ચાર વસ્તુ જરૂરી છે. દાબ્બતુન ફારિહા વદારુન વાસિઆ, સાંભળેલી હદીસ છે, પડી છે આપણે પણ અલગ રીતે. દાબ્બતુન ફારિહા વદારુન વાસિઆ વસિયાબુન જમીલા વસિરાજુન મુનીર. મોમિન પાસે ચાર વસ્તુ હોવી જરૂરી છે, એને જરૂર છે મોમિનને. હવે જ્યારે આ ચાર વસ્તુની આપણે ચર્ચા કરશું તો ત્યારે આપણને કદાચ સમજવામાં આવે કે ભાઈ મારું ઈમાન વધે કેમ? આ ચારમાંથી ને એકાદી તો મારા પાસે છે જ નહીં, યા બે નથી, યા ત્રણ નથી, યા કદાચ ચારે ચાર નથી, પણ નમાઝે પડી જાઉં છું, રોઝાઓ રાખતો જાઉં છું, ઈમાનનો દાવો કરતો જાઉં છું, મજલિસો પડતો જાઉં છું, મજલિસમાં આવતો જાઉં છું, મજલિસો સાંભળતો જાઉં છું, પણ મોમિનની અંદર જે હોવું જોઈએ જે મારા નબીએ કહ્યું છે એ નથી. તો મોમિન માટે ચાર વસ્તુ જરૂરી છે. દારુન વાસિઆ, પહેલું છે દાબ્બતુન ફારિહા, મોમિન પાસે તેજ સવારી હોવી જોઈએ, પહોંચ્યું જબરદસ્ત સારામાં સારી સવારી. થઈ ગયા આપણે મોમિન કારણ કે ભેમ દુબળવે છે, થઈ ગયા આપણે મોમિન કારણ કે પોર્સ છે, થઈ ગયા આપણે મોમિન કારણ કે સેલ્સ વાલ્વ મોટર છે. દાબ્બતુન ફારિહા, એવી સવારી મોમિન પાસે હોવી જોઈએ કે જે ઝડપથી જાતી હોય, એ મોમિન પાસે હોવી જરૂરી છે. વદારુન વાસિઆ, મોમિન પાસે મોટું ઘર હોવું જોઈએ. એમાં તો હું નહીં આવું ને, એમાં તું આવીશ, બે બે આપડતો માસ પપ્પાના આવડા મોટા બધા. હા, મોમિન પાસે મોટું ઘર હોવું જોઈએ. હા, તેમાં જેના પાસે મોટા ઘર હોય એનું તો થઈ ગયું, મોમિન થઈ ગયો. સલ્લુ અલા મુહમ્મદ વઆલિ મુહમ્મદ. જોઉં છું વસિયાબુન જમીલા, મોમિન માટે જરૂરી છે કે એના કપડાં સુંદર હોય, સારા હોય, મોટી સવારી હોય, ઝડપથી જાતી હોય, મોમિન, મોટું ઘર હોય, મોમિન, સારા કપડાં, મોમિન. વસિરાજુ મુનીર, મોમિન પાસે એક દીવો હોવો જોઈએ કે જેને રસ્તો દેખાડે, રસ્તો પ્રકાશ પડે એના ઉપર. લા બુદ્દલિલ મુમિન મિન અરબાતે છે. આપણો સવાલ શું હતું? ઓગમાતે વધારીએ, વિચાર કરીએ કે ઈમાન એક એવી વસ્તુ છે કે જે વધવી જોઈએ, અને વધવી જોઈએ તો મારી તમારી જવાબદારી છે કે એને વધારવાની કોશિશ બને અને તમને કરવી જોઈએ. હવે એક પછી એક વાત આવશે કે હું કેટલી વધારું છું. તો નબીએ કરીમ પાસે તમારા જેવા જ બધે, આપણા જેવા જ બધે બેઠા હતા, કહ્યું યા રસૂલલ્લાહ લૈસા લના ઝાલિક, અમારા પાસે આ બધું નથી, મોટી મોટી મોટર, મોટી મોટી સવારી, મોટા મોટા ઘર, સારા સારા કપડાં, એવી દીવડી કે જે રસ્તો દેખાડતો હોય, આ બધું અમારા પાસે નથી. યાર રસૂલલ્લાહ અમે કેમ કરીએ? તમે કેની વાત કરો છો? નબીએ કરી મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ

نبی کریم کہ فَأَمَّ الدَّابَّةُ الْفَارِحَ فَعَقْلُو، مومن پاسے تیز سواری، سندر سواری، سوبیتی سواری جے چھے، ای ہو بھی جو ہوئی، انہیں سندر سواری ہے تے مومن پاسے اقل ہو بھی جو ہوئی، اقل وگرنو مومن نتھی بنی، اپنے حالتے چلے بولتے، ساو اقل وگرنو چھے، جیم تارا پاسے چھے، اٹھلے بولتا آوڑے چھے، تنہیں خبر کیم پیڑی کہ اقل کینے کیوائے، سمجھداری کینے کیوائے، صد بدھی کینے کیوائے، ہاں؟ બુદ્ધિ શાળી હોવું એ કેને કહેવાય? આપણે તે હાલતે ને ચાલતે સાવ અક્કલ વગરનો છે. એ બોલવામાં કાંઈ વાંધો નથી, મારી વાત એ છે કે તું અગર પોતાને મોમિન કહે છે તો નબીએ કરીમે કહ્યું છે મોમિન પાસે અક્કલમંદી હોવી જોઈ. અક્કલ આવી ક્યાંથી ને ક્યાં વેચાય? એમેઝોન પ્રાઇમમાં કે તેમુમાં કે અલી એક્સપ્રેસ? ક્યાં વેચાતી હોય? ક્યાં મળે આપણને અક્કલ? વાત મોમિનની થઈ રહી છે, વાત ઈમાનને વધારવાની થઈ રહી છે. તો નબીએ કરીમ જ્યારે કહે છે કે મોમિન પાસે તેજ સવારી હોવી જોઈએ અને મોમિનની તેજ સવારી એની અક્લ છે, તો આપણે ઈમાન લાવ્યા છે ના? વા ઈમાન કેનાથી વધતું હતું? પહેલી આયત આયત. હવે તમને દલીલ આપું કે ખુદાએ કહ્યું મોમિનો નથી સિવાય એ લોકો કે એના સામે જ્યારે અમારી નિશાનીઓ પેશ કરવામાં આવે છે ના, ઝાદતહુમ ઈમાના, આ લોકોના ઈમાનમાં વધારો થાય છે. ઘણી છે આયત, પણ આપણે અક્કલની વાત છે એટલે મેં બે જ તમારા માટે. પરવરદિગારે આલમે આ કુરાન મજીદ સૂરે યુસુફની બીજી આયત ખુદાએ શું કહ્યું? બિસ્મિલ્લાહ રહમાન રહીમ, ઇન્ના અન્ઝલનાહુ કુરઆનન અરબિયન લઅલ્લકુમ, શું લખેલું છે? તાકલુમ. અમોએ આ કુરાને મજીદને અરબી ભાષાની અંદર નાઝિલ કરી છે જેથી કરીને તમે સમજદાર બનો, અક્કલવાળા બનો. સવાલ એ થાય કે ખુદાએ કહ્યું આ કુરાન જે છે એનાથી ને અક્કલની વાત આવશે, આને તો હું કોઈ અડું ના, આને તો કોઈ દી હું ખોલું ના, આના બારામાં કંઈ કોઈ દી વિચારું ના, તો પછી દીનની સમજદારી મારી અંદર આવે ક્યાંથી? ખુદાએ કહ્યું છે ઇન્ના અન્ઝલનાહુ કુરઆનન અરબિયન લઅલ્લકુમ તાકિલૂન. સવાલ કરવા જેવું છે, મને ઈમાન વધારવું છે. અહીંયા ક્યાં ખસે ઈમાન વધારવાનો તરીકો? બીજી આયત પરવરદિગારે આલમે સૂરે બકરાની 242મી આયત, 242 ચેપ્ટર 2 વર્સ નંબર 242, ખુદાએ કહ્યું બિસ્મિલ્લાહ રહમાન રહીમ, કઝાલિકા યુબયિનુ અલ્લાહુ લકુમ આયાતે લઅલ્લકુમ તઅકિલૂન. અરે આ પ્રમાણે ખુદાવંદે કરીમ એની નિશાનીઓને તમારી સમક્ષ બયાન કરે છે જેથી કરીને તમે સમજદાર બનો, અક્કલમંદ વાળા અક્કલમંદ બનો. આ પ્રમાણે ખુદા એની નિશાનીઓને બયાન, શું એની નિશાનીઓને બયાન કરતો હશે? તમને દાવત આપું છું, આ 242મી આયત છે. આ બધું હમણાં પડું તો આપણો સમય પૂરો ના થાય, પણ ખુદાએ શું કહ્યું? પાછી આયત લાગતો જોજો, 87, આ પ્રમાણે કઝાલિકા. તો તમને સવાલ પૂછવાનું મન નથી થતો, આ પ્રમાણે પછી શું સવાલ કરવો જોઈએ? કરોતનું આંથણું બનાવવું હોય, શરૂ થાય છે વાત, કરોતનું આંથણું બનાવવું હોય તો પેલે બજારમાં જવું જોઈએ, ત્યાંથી ને ગાજર લેવા જોઈ, ગાજર ઘરે આવીને ધોવા જોઈ, ગાજર ઘરે આવીને છોલવા જોઈ, પછી છોલવા બાદ ગાજરના નાના નાના કટકા કરાવાય, નાના નાના કટકા થઈ જાય તો ત્યાર પછી એમાં નિમક નખાવાય, થોડું મરચું નખાવાય, સારું સ્વાદિષ્ટ કરવું હોય તો લસણ નખાવાય, એના સિવાય કંઈ પાકિસ્તાની મસાલા નાખવા હોય તો એ પણ નખાવાય, ઘણા ખરામાં લીંબુનો રસ પણ નાખે, એ બધું જ્યારે થઈ જાય અને આ ઓલું તમાતે નખાવાય, ભાત તમાત બરાબર, હા તો ભાત તમાત કોસોત્ર એ પણ નખાવાય, પછી હાથેથી અથવા તો ચમચાથી ને ઘા પહેરીને એને સરખી રીતે આપણે એનું મિક્સર બનાવીએ અને પછી રસોઈ પ્રમાણે મેઝ ઉપર આપણે પીરસી દઈએ, પછી બોલાવે ના, આ પ્રમાણે કરોતનું અંચાર બની જાય. તો આ પ્રમાણે એનો મતલબ શું થયો? કે એની પહેલા કઈ હોય ના,

હું જ્યારે તમને કહું કે કરોતનું હંચાર આ પ્રમાણે બનાવાય તો એની મોર હું બોલી ગયો હોય કે કેમ બનાવાય તો ઘરે જઈને વાંચજો. જેથી કરીને તમારી અંદર અક્કલ આવે. આ પ્રમાણે એટલે પેલા કઈક છે એ બધું મને પડવું હતું, પણ સમય તમે થોડું મહેનત કરો, કારણ કે આપણું વિષય છે ઈમાનને વધારવું. હવે સવાલ કરવા જેવો છે. અહીંયા થઈ ગયા 18 મિનિટ. એક સલાત પડો મોહમ્મદ વાળી મોહમ્મદ પર. અક્કલની વાત નબી કરીમ મોહમ્મદ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ કઈ વાંધો નહીં, એકને જ બયાન કરે આજે, ચારે તૈયાર, એકને જ. નબી કરીમે કહ્યું છે લા દીન અલિમન લા અકલલા, લા દીન લેમન લા અકલલા. એના પાસે દીન જ નથી કે જે આ આપણી ભાષામાં બેજાને વાપરતું જ નથી. તમે ખબર છે, હું બધે મજલિસ પડવા જાઉં, ઘણા ખરા મને બહુ ઓળખતો ના હોય, પછી હું મજલિસ પડે, બધે મજલિસ વાળા એમ જ હોય, તો બધે પૂછે શેખ તમે તમારું ભેજું કેમ આમાં ચાલે છે? ભેજું જાજુ ખાય આપણે તો ભેજું વધે વધે, ભેજું સમજો સરવેલ, બકરાનું કહું તો બકરા જેવું થાય, તો એનાથી મોટું ભેજું કેનું હોય મને ખબર નથી, કદાચ હાથીનું હશે કે ભલેનનું, કેનું ભેજું મોટું હોય? અરે આમ થતું હોત તો ભેજા ખાઈ ખાઈને આપણે બધાય સમજદાર બની ગયા હોત. આ દીનની વાત થાય છે, ઈમાનને વધારવાની વાત થાય છે, કે મને મારા ઈમાનને હું પૂછું. આપણે બધાય અક્કલની વાત ખુદાએ કહ્યું, આને મેં નાઝીર કર્યું છે ને, કેટલા છે અફળા તતફક્કરૂન અફળા યાલમૂન, એ બધાય આની અંદર આયતો છે. દીનની અકલ, દીનની સમજદારી, આ દિલો દિમાગને હું કેટલું વાપરું છું, ક્રિયા ઉપર ક્રિયા બધું કરતો જાય, ઓલે આમ કરી નાખું, આમ આમ કરી નાખું, આમ કરી નાખું, આ કરી નાખું, થોડું અક્કલને વાપરું કે આ હશે, આ દીનનો ભાગ થઈ શકે, આ ધર્મનો ભાગ થઈ શકે. કેમ હું કોઈ દી અક્કલને વાપરતો નથી કે આ બધું ન હોય, આવી બધી વસ્તુ ન હોય? કેવી બધી એ કાંઈ બયાન નથી. બધાય પોતપોતાની જગાએ મોમિન રહેવું છે, મોમિન બનવું છે તો ઈમાનને વધારવાનું છે. ઈમાનને વધારવા માટે મોમિન પાસે 4 વસ્તુ હોવી જરૂરી છે. નબીએ કરીમે કહ્યું દાબતુન ફારેહા, એવી સવારી, અને એની તે સવારી બીજું કાંઈ નથી, એની અક્લ છે. આપણે બધાએ વિચાર કરીએ, આપણે આમ આગળ વધીએ એની પહેલાં ક્રિયાઓને એક તરફ છોડીએ, નમાઝ રોઝા દુઆ તસ્બી એક તરફ છોડીએ, 5 મને લાગે છે બહુ જાજુ થશે. અક્કલની વાત, ઈમાનની વાત અને વધારવાની વાત આપણે પૂરા મજમા હોય. 3 મને જવાબ દો કે આ કુરાનના ક્યાં કાયદા કાનૂન ઉપર હું અમલ કરું છું? નમાઝ એમાં નહીં હે, રોઝા નહીં, બધી ઈબાદતો એમાં નહીં. એના સિવાય ખુદાએ જે પ્રમાણે મને કહ્યું છે કયો અમલ હું એમ કરું છું? આ કુરાને કીધું છે મને આમ કરવું જોઈએ. કોઈને કંઈક જવાબ દેવો તો 3 જવાબ. અહસન, ઠીક છે. આ પહેલો જવાબ કે કુરાને મને શીખવાડ્યું છે કે કોઈએ મારા ઉપર અહેસાન કર્યો હોય તો એનો જવાબ મને સારી રીતે દેવો જોઈએ. શાબાશ. કોણ છે આપણો પિસિન માસ આવે છે બહુ મગજમાં, તાલીબ. હા, આ એક. બીજું કઈ કયો આપણે અમલ કરતા હશો યા તમે કરો છો? હા, યાદ ના આવે ને, કારણ કે આપણને એમ જ છે કે આ બધું બસ નમાઝ રોઝા ને એ જ પતાવવાનું છે. હા, માક્ષ એમ્બલમાં કઈ વાંધો નહીં, ઠીક છે, બહુ સારું, ઠીક છે. તો વાની આયત જોવા વાળા છે ને કહી દઈએ આપણે, સૂર્ય રહમાનની 60મી આયત છે, 67 હલ જઝાઉલ અહેસાન ઇલ્લલ અહેસાન. આયે જે આયત કીધી 67 સૂરે ફુરકાનની, શું? બિસ્મિલ્લાહ રહમાન રહીમ વ ઇબાદુર રહમાન અલ્લદીના યમશૂન અલલ અર્દ હાઉના. ચલો 2 વસ્તુ માશાઅલ્લાહ, ત્રીજી વસ્તુ કોઈ કોઈ પણ બોલે, નમાર રોઝા ઇબાદતો સિવાય બીજા કેના ઉપર મને એમ થાય છે કે કુરાને કીધું છે એટલે આમ કરવું જોઈએ મને. હા,

ووتد بالصخور ميدان أرضي. ثم الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين، سيدنا الممجد، بشيرنا المصدق، نذيرنا المؤيد، المصطفى الأمجد، والمحمود الأحمد، الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد، وعلى آل بيته الطيبين الطاهرين المعصومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا، واللعنة الدائمة على أعداء الله أجمعين من الآن إلى قيام يوم الدين. أما بعد، فقد قال الله العظيم في كتابه الكريم وهو أصدق القائلين وقوله الحق، بسم الله الرحمن الرحيم: ومن آياته أن خلق لكم من أنفسكم أزواجا لتسكنوا إليها وجعل بينكم مودة ورحمة إن في ذلك لآيات لقوم يتفكرون. آمنا بالله، صدق الله العلي العظيم وصدق رسوله الكريم، ونحن على ذلك من الشاهدين. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي. صلوا على محمد وآل محمد، اللهم صل على محمد وآل محمد. بالا سامبر نروا أبراكويتي أجارنتي كما هي مبارك ذي الحجني ابتدات وتشروات અમૈનાની થઈ રહી છે અને અમૈનાની શરૂઆતની તારીખોની અંદર આપણને ઇતિહાસ દ્વારા એ વાતની જાણકારી મળેલી છે કે માહે ઝિલહજની શરૂઆતની અંદર મૌલાએ કાયનાત અલી ઇબ્ન અબી તાલિબ અલીહિસ સલામ તેમજ બીબી સૈયદા પાક બતુલ અલીહા સલામ ફાતિમતુ ઝહરા આ બંને વ્યક્તિઓની શાદીની તારીખ જે છે માહે ઝિલહજની શરૂઆતમાં થયેલી. એટલા માટે એ યોગ્ય સમજું છું કે આજે એ શાદીના વિષય ઉપર થોડી આપણે ચર્ચા કરીએ ટૂંક સમયની અંદર, અને એ પ્રમાણે વાતો કરીએ અને સબક ધારણ કરવાની કોશિશ કરીએ કે આ શાદીનો જે મામલો છે એને દીને ઇસ્લામ કઈ રીતે આપણા સામે પેશ કરેલો છે. સૌપ્રથમ જ્યારે શાદીની વાત આવે તો શાદીની અંદર જોડાની વાત આવે જ. એની દલીલ તમને આપું. જ્યારે તમારી સમક્ષ મેં પડી એ આલાને રબુલ ઇઝ્ઝત કુરાને મજીદની એક આયત છે, જેમની અંદર પરવરદિગારે આલમ સૂરે રૂમની 21મી આયત છે, ચેપ્ટર 30 વર્સ નંબર 21, શપિત્ર 30 વેક્સે 21, ઇરશાદ રબુલ ઇઝ્ઝત થઈ રહ્યો છે. કહ્યું બિસ્મિલ્લાહિર રહમાન રહીમ, વ મિન આયાતિહી અન ખલક લકુમ મિન અન્ફુસિકુમ અઝવાજ. એમની નિશાનીઓમાંથી છે કે એવણે તમારા માટે તમારામાંથીને જ જોડાઓને પેદા કરેલા. યાની જોડાની જ્યારે વાત આવે તો ખુદાવંદે કરીમે બયાન કરે છે કે અમોએ જોડાઓને બનાવ્યા છે. અને શાદીની જ્યારે વાત આવે તો આપણે બયાન કરી ચૂક્યા કે એક વાતનો ખ્યાલ આપણને રાખવો જોઈશે કે આ જોડાઓની વાત એ ખુદાની સુન્નતમાંથી છે, ખુદાના કાયદા કાનૂનમાંથી છે. ખુદાવંદે કરીમે જોડાઓ ફક્ત હઝરતે ઇન્સાન માટે નથી બનાવ્યા. એની દલીલ છે, પણ આપણા પાસે સમય નથી. એ આશાની સાથે કે ઇન્શાઅલ્લાહ તઆલા તમો કુરાન મજીદને ખોલશો, એમના ઉપર મનન કરશો અને કિતાબથી તમને જાણવાની વાત મળશે. પણ હું તમને નિશાનીઓ આપી દઉં છું કે દાખલા તરીકે લીલોતરી અને જમીનમાં ઉગવાવાળી જે વસ્તુઓ છે એમના માટે પણ પરવરદિગારે આલમે સૂરે કાફ કુરાન મજીદનું 50મું સૂરાતનું નિશાન છે 7, ચેપ્ટર 50 વર્સ નંબર 7, શપિત્ર 67 વર્ષે 7, એમની અંદર ખુદાવંદે કરીમે નબાતની ઝૌજની બહીજની વાત કરેલી છે કે લીલોતરીની અંદર પણ અમોએ નર અને માદા જોડાઓને બનાવ્યા છે. આ લીલોતરીની વાત થઈ. જાનવરોની વાત જુએ તો એમના માટે પણ ખુદાવંદે કરીમે કુરાન મજીદનું 42મું સૂરો ચેપ્ટર 42 આયતનું નિશાન છે 11 વર્સ નંબર 11, શપિત્ર 42 વર્ષે 11. તો ત્યાં ખુદાવંદે કરીમે અનામ યાને કે જાનવરો જે છે, જે જમીન ઉપર રહેવાવાળા જાનવરો છે, એના માટે પણ કહ્યું કે અનામ અઝવાજ, એ લોકોને પણ અમોએ

જોડાઓની અંદર બનાવ્યા છે. તો આ લીલોતરી થઈ ગઈ, જાનવરોની ચર્ચા પણ થઈ ગઈ, બલકે આ જમીન આસમાનની અંદર જેટલી વસ્તુઓ છે ખુદાની સુન્નતમાંથી છે કે એના માટે એવણે જોડાવ બનાવે છે. અને ખુદાએ કહ્યું કુલ્લશે, હરેક વસ્તુની અંદર અમો એક નર અને માદા અથવા તો જોડાઓને બનાવ્યા છે, એની પણ નિશાની આપી દો. પરવર્તીકારે આલમ સૂરે ઝારિયાત કુરાન મજીદનો 51મો સૂરો ચેપ્ટર 51 શપિત્ર 50 આયતનું નિશાન છે 49 49મી આયત વ્યક્સે 49. એમાં પણ ખુદાએ કહ્યું કે બધી વસ્તુને ઝૌજૈન અમે બનાવી છે, જોડાની અંદર બનાવેલી. તો આ જોડાઓ બનાવવા ખુદાની સુન્નતમાંથી છે. અને કારણ કે ઝિલહજ મહિનાની શરૂઆત મૌલાએ કાયનાત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ અને જનાબે ફાતિમા અલૈહિસ્સલામની શાદીની વાત આપણને કરવી છે, તો એ શાદી ઉપર આપણને ભાર નથી આપવો, આપણને એ શાદીના મોકાને સામે રાખીને શાદીના બારામાં ચર્ચા કરવી છે કે આપણે આપણા સમાજની અંદર શાદીના મામલાની અંદર જે મારી તમારી માન્યતા છે, જે આપણી સંસ્કૃતિ છે, એ પ્રમાણે કહીએ કે જે આપણો અકીદો છે, જે આપણી સમજવાની રીત છે, જે આપણી શાદીના મામલામાં વિચારવાની રીત છે, એની અંદર થોડું પરિવર્તન લાવવાની કોશિશ કરીએ, થોડી તબદીલી લાવવાની કોશિશ કરીએ, થોડી ઉદારતા લાવવાની કોશિશ કરીએ, થોડી સાથે મળીને ફેરફાર લાવવાની કોશિશ કરે, ખાસ કરીને માન્યતાની અંદર. શા માટે? કારણ કે ખુદાવંદે કરીમે આ શાદીનો મામલો જ્યારે આવે ને તો ત્યાં પણ આપણા પાસે ટૂંક સમય છે, પણ તમે જોજો કે ખુદાએ શાદીના મામલાની અંદર વિચારવાની વાત કરેલી છે. એ આયતને ફરીવાર તમારી સમક્ષ પેશ કરું અને પૂરી કરું. એલાને રબ્બુલ ઇઝ્ઝત થયો કે બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, સૂરે રૂમની 21મી અધ્યાયની શરૂઆત આપણે પડી ચૂક્યા. એમની અંદર ખુદાએ શું કહ્યું? કહ્યું એમની નિશાનીઓમાંથી છે, વમિન આયાતેહી અન ખલક લકુમ મિન અન્ફુસિકુમ અઝવાજન, એમની નિશાનીઓમાંથી છે કે એવણે તમારામાંથી ને તમારા નફસોમાંથી ને જોડાઓને બનાવ્યા. કેના માટે? જેથી કરીને આ જોડાઓ આપસમાં એકબીજા રહેવા અને મળવાની સાથે, લે તસ્કુનું એ લઈહા, જેથી કરીને ત્યાંથી તમે સુકૂનને પ્રાપ્ત કરો, શાંતિને પ્રાપ્ત કરો. પછી શું કહ્યું? વજાલા બૈનકુમ મવદ્દત વરહમા, અને એવણે તમારા વચમાં તમારા દરમિયાન મવદ્દત અને રહેમતને નાખી દીધી છે. પછી શું છે? ઇન્ના ફી ઝાલિકા લઆયાતિન લિકૌમિ યતફક્કરૂન, આની અંદર એવી નિશાનીઓ રાખેલી છે, એવી નિશાનીઓ સમાયેલી છે એ લોકો માટે, એ કોમ માટે કે જે વિચાર કરવાવાળા છે. લિકૌમિ યતફક્કરૂન, માલુમ પડ્યું આ જોડાઓ શાદીનો મામલો એમાં આપણને વિચાર કરવાની જરૂર છે. ક્યાં ઝાવિયાએ, ક્યાં ખૂણાથીને એ અલગ વિષય છે. મને એકાદો યા બે વસ્તુના બારામાં થોડી રોશની અથવા તો પ્રકાશ પાડવો છે. પહેલું, તમે જો આપણે ત્યાં શાદી થાય છે, પાછું એ પણ વિષય નથી, પણ શું કરીએ, સમયની તંગી હોવાના કારણે વસ્તુઓને સમેટીને વાત કરવી જોઈએ, પણ ઇન્શાલ્લાહ સંદેશો પહોંચાડવાની આપણે સાથે મળીને કોશિશ કરીએ ને તમે ઇન્શાલ્લાહ સમજી જશો. તમે જોજો, આદતન આપણે ત્યાં શાદીના મામલાની અંદર ઇસ્તખારાની વાત આવે અને એ પણ ઇન્શાલ્લાહ અમુક અમુક લિહાજથીને યા અમુક અમુક નિગાહથી યા નજરથીને વ્યાજબી છે. સવાલ એ ઉત્પન્ન થાય છે ને કે ઇસ્તખારા બાદ દુનિયાની અંદર આપણી કોમની શિકાયત છે કે ઘણા ખરી છૂટાછેડાઓ પણ થાય છે, તલાકો પણ થાય છે. તો પછી કેમ બને કે ખુદાનો મત પૂછ્યો હોય, ખુદાના આધારે યાને કે ઇસ્તખારાના આધારે દીકરીઓને આપેલી હોય યા દીકરીઓ લેવામાં આવેલી હોય યા દીકરાને સ્વીકારવા યા કબૂલ કરવામાં આવેલ હોય, તે છતાં ખુદાના રાયના આધારે અને ત્યારબાદ જે આપણી નિયત ના હોય યા જે આપણી તમન્ના ના હોય એ આપણી નિયતો તૂટી જાય, તમન્નાઓને પાશ પાશ પારા પારા થઈ જાય. શા માટે? દીકરીની તલાક થઈ ગઈ યા તો દીકરાનું ઘરવાસ ન ચાલ્યું. ભાઈ, ખુદાનો મત પૂછ્યો હતો ને ન ચાલ્યું, તો એક વિચારવા જેવી વાત છે કે ખુદાવંતે કરીને કહ્યું આ જોડા તમારા સુકૂન માટે છે, એ તો સમજાઈ ગયું કે આ જોડાથીને આપણનો મકસદ જિંદગીનો સુકૂન હોવો જોઈએ. હવે સુકૂન કેમ આવે, કેનાથીને આવે? તો ખુદાએ એ જ આયતને કહ્યું વજાલા બૈનકુમ મવદ્દત વરહમા, અને આ શાદી સાથે અમો તમને બે ગિફ્ટ આપીએ છીએ, બે હદિયાના તોર ઉપર ભેટ આપીએ છીએ, એક મવદ્દત અને એક રહમત. રહમત એટલે આપણે સમજી ગયા દયા. મવદ્દતનો શબ્દ થોડો ઊંડાણવાળો છે. કેમ? કારણ કે બે શબ્દ છે, એક મહાબ્બત અને એક મવદ્દત. બેમાં શું ફરક છે? અરબી ભાષાની અંદર જોઈએ તો એક છે હોબ અને એક છે ઉદ. હોબ મહાબ્બત, ઉદ મવદ્દત. અને તમને બધાને ખ્યાલ છે કે રસૂલે અજરની વાત જ્યારે કરેલી છે તો ઇલ્લલ મવદ્દત ફિલ કોરબા, યાની કે મારા કરાબતદારો રિશ્તે

દારો સાથે મવદ્દતની વાત આવેલી છે, મોહબ્બતની નહીં. આપણે ભલે કહીએ છીએ કે અમે અહલે બેતથી મોહબ્બત રાખીએ છીએ, પણ કુરાને અથવા તો રસૂલે આપણાથી ને શું તકાઝો યા શું માંગણી કરી છે? મવદ્દત. શું ફરક છે ઉદ અને હુબમાં? આસાન. હુબ જે છે અલ ઇકરારુ બિલ લિસાન, હુબ જે છે એ જબાનથી ને ગવાહી આપવી અથવા તો દિલથી ને પણ ગવાહી આપવી કે મને ફલાણો યા ફલાણી વસ્તુ યા ફલાણી એનાથી હું મોહબ્બત કરું છું, એનાથી ને હું પ્યાર કરું છું. પણ ખુદાએ જોડાના વચમાં શું કહ્યું? મવદ્દત. ઉદ ફરક છે હોબ અને ઉદની અંદર. ઉદનો મતલબ એ છે કે એ જ મોહબ્બત છે, પણ એ એક એવી મોહબ્બત છે, ઉદ એક એવી મોહબ્બત છે કે જેના બાદ અમલી સ્વરૂપ લેવામાં આવે. જબાનની વાત જ નહીં, દિલની મોહબ્બત જ નહીં, બલકે કાર્ય એવા હોવા જોઈએ, અમલ એવા હોવા જોઈએ, એક્રિયા એક્શન એવા મારા તમારા હોવા જોઈએ કે જે મારા તમારા કાર્યોની અંદર એ મોહબ્બત ઉભરાય, એ મોહબ્બત દેખાય. અને જ્યારે મોહબ્બત દેખાવા લાગે યા મોહબ્બતની દલીલ મારા તમારા સામે પ્રાપ્ત થઈ જાય યા હાજર થઈ જાય, તો એને અરબી ભાષાની અંદર વદ કહેવાય અને મવદ્દત કહેવાય. એટલે અહલે બૈતથી મોહબ્બત જબાનની વાત જ નથી, મારા તમારા કાર્યો એવા હોવા જોઈએ કે જે વાતની દલીલ આપે કે આપણે અહલે બૈતને ચાહવાવાળા અને માનવાવાળા છે. શાદીના મામલામાં પણ એ જ, કે પોતાની ઘરવાળી યા ઘરવાળાને અવારનવારે કહેવું કે તું મને ગમે છે, આઈ લવ યુ, જો તેમ એ 75 ફેરે કહેવું દિવસની અંદર યા મહિનાની અંદર, એ કાફી નથી. એ ફક્ત જબાનની વાત છે, નહીં કોઈ એવા અમલ કરીએ, કોઈ એવા અમલ કરવા જોઈએ કે જેનાથી ને આ મોહબ્બત જારી થાય. અને મૌલાએ કાયનાતની વાત હતી તો એક રિવાયત પડી દઉં કે મૌલાએ કાયનાતે કહ્યું છે, આપણા પાસે સમય ઓછો છે, મૌલાએ કાયનાતે કહ્યું છે કે હું અને જનાબે ફાતિમા અલૈહિસ્સલામ એ પ્રમાણે જીવતા હતા કે જે પ્રમાણે એક કબૂતર અને એક કબૂતરી જીવતા હતા આપસમાં, ઠીક છે. અને હવે આ તારીખ આપણને લેવા જવી જોઈએ કે કબૂતર અને કબૂતરી કઈ રીતે જીવે છે, પણ એટલી આપણને ખબર છે કે કબૂતર અને કબૂતરી બહુ જ જૂજ એવું હોય છે કે અલાહેદાયા જુદા પડે, એકબીજાની પ્યારે મોહબ્બતની અંદર એટલી મહેનત કરતા હોય કે પહેલો કબૂતર એમની કબૂતરી માટે દાણાઓ લાવતો હોય અને કબૂતરી પણ પોતાના કબૂતર માટે અવારનવાર દાણાઓ લાવતી હોય, યાને કે અમલી રૂપ. તો અઝાને મહતરમ, શાદીના મામલામાં એક આ વાત કે અગર કદાચ કદાચ આટલા છૂટા છેડાઓ સંભળાય, આટલી તલાકો સંભળાય છે, તો ખુદાએ તો એના મત પછી કહ્યું કે જોડાઓની અંદર અમે મવદ્દત અને રહમત નાખીએ છીએ, આપીએ છીએ. તો શા માટે છૂટા છેડાઓ? એટલા માટે કે મવદ્દત અને રહેમતને આ નવા જોડાઓ કદાચ સાચવતા નથી. એ ખુદાએ આપ્યું છે, એને નાખ્યું છે ખમીરની અંદર, શાદીની અંદર, પણ એને આ જોડાઓને સાચવવાની જવાબદારી છે, એને સાચવવું એની એક જવાબદારી બને છે કે કેવી રીતે મવદ્દતને બરકરાર કાયમ રાખે અને કેવી રીતે આપસમાં એ દયાને. તમે કહેશો આ તો વાત તમે શેખ બધી થિયોરિકલ કરેલી, અપનાવીએ કેમ? તો હું કહીશ ભાઈ આ 20-25 મિનિટને અપનાવવાની અંદર કાંઈ નહીં, એ પણ નસીહત દેતો જાઉં કે જોડાઓની વાત, શાદીઓની વાત, ઘરવાસની વાત જેટલી મજલિસો સાંભળો, જેટલી કિતાબો પઢો, જેટલી નસીહતો લ્યો, એ બધી એની જગાએ. હકીકી કામયાબી એમાં છે કે શાદી બાદ મર્દ અને ઔરત, નર અને માદા, આ બંને જોડાઓને પોતાઓને તય કરવાનું છે કે અમને અમારો પોતાની જિંદગીનો અનુભવ કઈ રીતે આગળ આગળ ચલાવવો છે. તો એક માન્યતા આપણી આના બારામાં વિચાર કરવાનું છે કે શાદી બાદ હોવું તો બરકતો બરકત હોવું જોઈએ, તો પછી છૂટાછેડા શા માટે? એનો પહેલો જવાબ એ છે કે કદાચ કદાચ આ શાદી સાથે જોડેલી બરકતો, રહેમતો, મવદ્દતો, ખુદાની ફઝલો કરમની જે વાતો છે, તમે નથી સાંભળ્યું કે નિકાહ એક એવો સમય છે કે જ્યાં દુઆઓ ખુદા સ્વીકાર કરશે? આટલી બધી બરકતો તો પછી છૂટાછેડા કેમ થાય? એનું કારણ એ જ કે એમાં વાંક ન ખુદાનો છે, ન ઇસ્તિખારાનો છે, ન કુરાને મજીદની આયતનો છે, બલકે વાંક જેને લાગુ પડે છે એનો છે. આ એક નાનકડું પરિવર્તન યા ફેરફાર સમજવાની અંદર આપણને લાવવાની છે. બીજું, ખુદાએ કહ્યું વમીન, આ એની નિશાનીઓમાંથી છે. અગર શાદીઓ જોડાઓ એમની નિશાનીઓમાંથી છે, તો એનો મતલબ એ થયો કે એના પાછળ એક જવાબદારી છે. અને હંમેશા હું કહું છું કે મારી નજરમાં જેટલું કુરાન મજીદનું વાંચન યા સમજવાની કોશિશ કરેલી છે, મને નથી લાગતું કે કુરાન મજીદમાં ક્યાંય એવી આયત હોય કે જ્યાં ખુદાએ શાદી કરવાનો હુકમ જાહેર સાફ રીતે બયાન કર્યો હોય, બલકે કુરાન મજીદની અંદર શાદી કરાવવાનો હુકમ આવ્યો છે. દલીલ તમને આપી દો.
ખુદાوند કરીમે સૂરે નૂર કુરાન મજીદ નો 24મો સૂરા આયતો નિશાન છે 32 24 32 ખુદાય કો બિસ્મિલ્લાહ

الرحمن الرحيم وأنكحوا الأيام منكم والصالحين من عبادكم إمائكم إن يكونوا فقراء يغنيهم الله من فضله والله واسع عليم. آية نکانا موقع پر مولوی حضرات علماء کرام انہیں ضرور انہیں ضرور پڑھے کیم قرآن مجید نے آیت سے کہ شادی کراو شادی کروانی بات نتی شادی کراو تو جارے کراوانی بات ہوئے تو پاچھر کروا وارا پر کھپے نا پر قرآن نے کہیو شادی کراو کینی تماری اندر ٹک ٹک ہے تماری اندر جنی شادی نتی تھی پچی این یکونو فقرا اگر آلوکم فقیر ہسے تو خدا انہیں مالا مال کری دیشے شو سمجھوانی ضرور سے કઈ વસ્તુમાં પરિવર્તન લાવવાની જરૂર છે કઈ વસ્તુમાં ફેરફાર સમજવાનો અંદર આપણી સંસ્કૃતિની અંદર લાવવાની જરૂર છે એક જ વસ્તુ કે હું મારી મજલિસની અંદર કહું હંમેશા અગર એ પૂછું કે ઘોડાગાડી અગર હોય તો ઘોડાગાડીની અંદર ઘોડાને આગળ રખાવાય કે ગાડીને આગળ તો બધાનો તમારો જવાબ થશે કે નહીં ઘોડો આગળ હોય ને એ ઓલી ગાડીને પાછળ પાછળ ખેંચે ક્યારે એવું નથી બનતું કે ઘોડાને પાછળ રાખવામાં આવે અને ગાડીને આગળ તો શું થશે એ ગાડી આગળ નહીં ચાલે આપણે ત્યાં પણ કદાચ એવું હોય શાદીના મામલાની અંદર કે શાદીની મામલાની અંદર આપણા વિચારો સંસ્કૃતિ માન્યતા અકીદો થોડું ખુદા ઉપર ઈમાન લાવવાની જરૂર છે શું બદલાવવાની જરૂર છે આ વિચારવાનો તરીકો શાદીના મામલાની અંદર જ્યારે પણ શાદીનો મામલો આવે હું અને તમો પૈસાની વાત સામે રાખે કમાણીની વાત સામે રાખે કામકાજની વાત સામે રાખે રોજીની વાત સામે રાખે અને ખુદા શું કહે છે કહ્યું નહીં ભાઈ પહેલે શાદી કરો આપણા દાખલાની અંદર પહેલે ઘોડો પછી ગાડી હું કદાચ ઊંધું કરું છું પહેલે તપાસવા જાઉં છું કે ગાડી પછી ઘોડાની તલાશમાં નીકળું છું ખુદાએ શું કહ્યું وَأَنْكِحُوا نِكَحْ كَرَاوُ اگر یہ کون فقرا خدا مالا مال کری دے شے یعنی خدا نے خبر سے کہ شادی بعد قائم روزی دیوا وارو اے چھے اے کہے چھے کہ شادی کری لیو شادی بعد روزی نی جواب داری شادی بعد چھو عام طور پر پر روزی نی جواب داری ماری چھے تم نے ہوں મને આયે તો આવડે જ પણ તમે કુરાનને ખોલો એના માટે સૂરે હુદને ખોલજો કુરાન મજીદનો 11મો સૂરો છે આયતનું નિશાન છ ચેપ્ટર 11 વર્સ નંબર 6 તો એનાથી માલુમ પડી જશે કે રોજીની જવાબદારી ખુદાએ પોતા ઉપર લીધી છે તો મને ઈમાન રાખવાનું છે કે પહેલે શાદી પછી કમાણી કામકાજ ઘર પગભર આ બધી વાતો પછી આવે નતીજો શું નીકળે નતીજો એ નીકળે કે જે ઇસ્લામે કહ્યું છે દીકરા દીકરીની રજામંદી એની જગા ઉપર દીકરા દીકરીની પસંદ એની જગા ઉપર ઠીક છે દીકરા દીકરીના મામલાની અંદર કુટુંબનું તલાશ કરવું યા જોવું એના મામલા ઉપર ઇસ્લામે કહ્યું દીનની તપાસ કરો અખલાકની તપાસ કરો આ બધું એના મામલા ક્યાંય મેં હદીસ નથી જોઈ ન રસૂલની ન ઇમામોની ન કોઈ નબીનો એવો વાક્યો મળે કે પહેલે એ સવાલ પૂછવામાં આવ્યો કે દીકરો કેટલું કમાય છે યા દીકરી પાસે કેટલી જામીનગીરી છે યા કેટલી વાત પૈસાના મામલામાં આ લોકોમાં આગળ છે કેમ કારણ કે રોજી દેવાવાળો ખુદા છે તો આ સંસ્કૃતિની પણ આપણને સમજવાની ને બદલાવાની જરૂર છે અને કેટલા વાકયા છે પણ આપણા પાસે સમય નથી કેટલા એવા લોકો હતા કે જે નબળી સ્થિતિ માલી નબળી સ્થિતિમાં શાદી કરી નાખી પણ શાદી બાદ આપણી ભાષામાં કહીએ એવા એવા દરવાજાઓ ખુલી ગયા જે આજે ઘરોના માલિક છે માશાલ્લાહ પુષ્કળ ઔલાદો છે માલામાલ છે ખુશહાલ છે શા માટે કારણ કે ખુદા ઉપર ભરોસો કે રોજી દેવાવાળો એ છે રસૂલ કરીમનો એક હુકમ છે અજબ હુકમ છે રસૂલ કરીમ મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ ઇરશાદ ફરમાવે છે કહ્યું એ લોકો التمسوا الرزق بالنكاح الله اكبر روزی نے بولاو پکڑو نکاح کری نے اپڑو اوندو چھ بھائی اوندو پہلے روزی نو سوال جواب کرو کتلی روزی کتلی کمانی کتلو خبراو سے ماری دکری نے یا دکرا نے انے رسول کہے چھ نکاح کرو التمسوا الرزق بالنكاح નિકાહથીને રોજીને બોલાવો યા પકડો એક બીજી રિવાજ જે મેં પડેલી નથી કે કિતાબ પણ ઓલમાએ કેરામથી સાંભળેલી છે બયાન કરી દઉં છું સદકાના બારામાં આવી હદીસો છે તો આ સાંભળેલી હદીસ છે રસૂલ કરીમ ઇરશાદ ફરમાવે છે કહ્યું ઇસ્તનઝિલુ રિઝ્ક બિન નિકાહ નિકાહથીને રિઝ્કને નાઝિલ કરો તમે જુઓ છો ભાઈ કે રિઝ્કની વાત રોજીની વાત નિકાહથી નિકાહના પ્રતાપે નિકાહ એક ઝરિયો છે એક વસીલો છે રોજી માટે ને આપણે કદાચ ઊંધું કરતા હોય ને કે પહેલે આપણે રોજી તપાસ કરીએ કે આ બરાબર હોય તો નિકાહ કરીએ કમાણી આવક જાવક પગાર તનખા બરાબર હોય તો

આપણે નિકાહ તરફ આગળ વધીએ. રસૂલ કહે છે નહીં નિકાહ, અને શા માટે? આ આ પ્રમાણે છે, કારણ કે ખુદા ઉપરનું માનવું એ થોડું નબળું છે. એક રિવાયત બયાન કરી દો. સાદિક અલી મોહમ્મદ ઇમામ જાફર સાદિક અલી સામ ઇરશાદ ફરમાવે છે, કયું? મન તરક તઝવીજ મખાફત અલ ફક્ર, જે ઇન્સાન શાદીને છોડી દે છે ફકીરીના ડરમાં, કે આમાં તો ગરવાસ નહીં ચાલે. ફકીરી મન તરક તઝવીજ મખાફત અલ ફક્ર, ફકત એણે શું કર્યું? ફકત અસા ઝન બિલ્લાહ અઝ્ઝ વજલ, એણે ખુદા ઉપર બદગુમાની બાંધેલી છે. ખુદા ઉપર શું ઝન કરેલું છે કે શાદી બાદ મારો ખુદા મને નહીં આપે, કેમ ના આપે? એ રોજીની જામીનગીરી એણે લીધી છે. તઝાન મહતરમ, અઝીલ હજની શરૂઆતની અંદર મૌલાય કાયનાત તેમજ ફાતમતુ ઝરા અલૈહિમ સલામની શાદીનો મોકો હતો, તો એક નાનકડો સંદેશો આપવા ચાહતો હતો કે શાદીના મામલામાં થોડું આપણે વિચાર કરીએ, થોડી માન્યતાઓને બદલાવે, થોડો આપણો અકીદો, અકીદો તો નથી પણ અકીદો સમજવાની રીત, સંસ્કૃતિને બદલાવાની કોશિશ કરીએ. પછી જોજો સમાજની અંદર જે શાદીઓ થતી નથી એ થવા લાગશે. શા માટે? કારણ કે વાતની અંદર ખુદાને આપણે રાખશો, અને ખુદાએ ખુદ પોતાને શાદીની અંદર નાખ્યો છે. આપણે નથી ખબર પણ આયત શરૂમાં પડીને ખુદાએ શું કહ્યું? ખુદાએ કહ્યું બિસ્મિલ્લાહ રહમાન રહીમ, વમિન આયાતિહી અન ખલક લકુમ મિન અન્ફુસિકુમ અઝ, એની નિશાનીઓમાંથી છે, યાની એ છે, એણે આ તય કર્યું છે, એણે આ નિર્ણય લઈ લીધો છે કે ઇન્સાનને જોડાઓની અંદર બનાવવામાં આવે, જોડાની અંદર અલકુમ જિંદગી વિતાવે, અને આગળ આગળ આગળ નસલ વધે, અને જિંદગી પુરસુકૂન શાંતિવાળી બને. અથવા હાદા અલહમદુલિલ્લાહ રબ્બિલ આલમીન, રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અન્તસ સમીઉલ અલીમ.